0: செருபாபேல் செருபாபேலிட்ட தாவ அபியுத் அபியுத்த தாவ எலியாக்கிம் எலியாக்கிம்ட்ட தாவ ஆஷோர்த் ஆஷோர்ட்ட தாவ சாதுக்து சாதுக்ட்ட தாவ ஆக்கீம் ஆக்கீம்ட்ட தாவ எலியுத் எலியுத்த தாவ எலியாசர்து எலியாசர்ட்ட தாவ மத்தாந்து மத்தாண்ட தாவ ஜாக்கோப்து ஜாக்கோப்ட தாவ மரிய துமீகே புருஷா ஊ ஜோசெப்த உபன்னோய மரிய துமீகின் கிறிஸ்துஸ் நம்மு ஜேசுஸ் வான்சே உபன்சேக மெசே ஆப்ரஹாம் பட்டன் தாவித் தக்வா பரம்பரா சியல்ல தச சதரகி தாவித் பட்டன் பபிலோனியே விப்ரவாச கதவீம தக்வா பரம்பரா தச சதரகி பபிலோனியே விப்ரவாச கதவீமே காலே பட்டன் கிறிஸ்துன் வஹான்சே தக்வா பரம்பரா தச சதரகி யேசுஸ் கிறிஸ்துன் வஹான்சேகே உபத சிதுவூயே மெசேய உன்வஹான்சேகே மேனியன்னு மரியதுமி ஜோசப் ஹா விவாஹ கிவிசகென சிட்டியதி ඔවුන් එක්වන්න පෙර සුද්ධාත්මයන්න් අනුහසින් ඇ ගැප් කෙන සිටින බව දැනගන්නා ලදී. ඇගේ ස්වාමි පුරුෂයා වන ජෝසෙප් සත්පුරුෂයෙකු වූ බැවින් ඇය ප්‍රසිද්ධියේ නින්දාවට නොපමුණුවන අදහසින් රහසින් ඇය අත්හැර දමන්න සිතාගත්තේය. එහෙත් ඔහු මේ කාරණය ගැන කල්පනා කරමින් සිටියදී ස්වාමින් වහන්සේගේ දූතයෙක් සිහිනයකින් ඔහුට දර්ශනය වී
1: දාවිද්ගේ පුත් ජෝසෙප් ඔබේ බිරිඳවන මරියා පාවා ගන්නට බිය නොවන්න මන්ද ඈ ගැබ්ගෙන ඇත්තේ සුද්ධාත්මයන්න් අනුහසිනි ඈ පුතෙකු බිහි කරන්නීය උන්වහන්සේට ජේසුස් යන නාමය තැබිය යුතුය මන්ද සිය සෙනග ඔවුන්ගේ පාපවලින් මුදාලන්නේ එතුමා නොය
0: මේ සියල්ල සිදු වූයේ ස්වාමින් වහන්සේ දිවසිවරයා ලවා කියවූ කීම ඉටුවන පිණිසය. එනම්
2: මෙන්න කන්‍යාවක් ගැබ්ගෙන පුතෙකු බිහි කරන්නේය. උන්වහන්සේට එම්මානුවෙල් යන නාමය තබනු ඇත
0: යනුය. ඒ නාමයේ අර්ථය නම් දෙවියන් වහන්සේ අප සමගය යනුයි. ජෝසෙප් නින්දෙන් අවදි වූ විට ස්වාමින් වහන්සේගේ දූතයා ඔහුට අනකල ලෙස සිය බිරිඳ කැන්දාගෙන ගියේය. ඒත් ඇයට පුත්‍රයා ලැබෙනතුරු ඔහු ඇය සමග සහවාසයේ නොයෙදිනි.